0: quality foods.
1: In 10 metres, take a left at the pile of washing.
2: Sorry, what?
1: At the Valley of Toy Dinosaurs, approach the kitchen with no room to cook.
2: Huh?
1: Turn right at the floor drove.
2: A floor drove?
1: You've reached chaos. Recalculating.
2: No.
1: Suggest immediate course correction to IKEA for fitted wardrobes, children's storage, and cupboard organizers.
3: Find your way back to calm. Discover smart storage at your local IKEA now. IKEA, the wonderful everyday.
4: This Eid, skip the queues and save with Ambala. Pre-order for the 10th of May and enjoy 20% off your order. Simply use the code EARLYEEDSAVER online at ambala.co.uk or quote it in store to redeem. Choose from beautiful gift tins, delicious ras malai, motijur laddus and all your Ambala favourites. Don't miss out. Pre-order today and make this Eid extra sweet with Early Eid Saver. Offer ends 10th of May.
5: T's and C's apply. See ambala.co.uk.
6: આ સપ્ટેમ્બર પેરિસમાં ઇતિહાસ લખાઈ રહ્યો છે.
7: બીએપીએસ મંદિરનો ઓપનિંગ અને સ્ટાર ટૂર્સ તમને લઈ જઈ રહ્યું છે આ પવિત્ર યાત્રા પર.
6: યુરોપના 3-9 દિવસના ટૂર્સ,
7: ફ્રાન્સ, સ્વિટ્ઝરલેન્ડ, ઇટલી અને જર્મની સાથે
6: દર્શન પણ અને યુરોપ પણ.
7: સીટ્સ જલ્દી ભરાઈ રહી છે. આજે જ બુક કરો સ્ટાર ટૂર સાથે.
6: કોલ 02089002323 ધ સ્ટાર ટૂર્સ.
7: ટ્રાવેલ વન્સ એન્ડ યુ વિલ ટ્રાવેલ અગેન એન્ડ અગેન.
8: Kavita on Sunrise with India's best dancer on Sony TV. The stage is set. The dancers are ready. Join Karishma Kapoor in the new season of India's Best Dancer. Starts this Saturday 9:30 p.m. only on Sony TV.